캔들 보자 포카가 하라풍나 예카히도 이자 드나 안냠 느질 호야가담 PM 스와니디 요즈나 로카 토르나맘 팔아이도 PM 스와니디 요즈나가 베네피셔리아 호고 모드마드 함피고라 아크 퍼센티스 고바 아나냠 아카두 그다 호고 이자 모드마드 함음골라 앙올락 아냠 호고 스킴 호고 예르키알라 아그라라엠 일라이두 아젠가다 가지아바드 가 바비타 샤르마지 호카 트루나 카기남 엑잠플 곤나 바비타메 푸자라가바 아지나 스톨몰라 두토 아푸아나 아그르바티 나리엘 가이나 보글라메 아이가 남룸 투맘 홀라예토 마지 바 메헤넛토 익돌라 호고 아그라라 이남 라가바 아인 무르코신 라기라이토 PM 스와니디 호카 무네 아인 무르코 아발로 이고르 멩고 람파토 무무 게스톨로 헤쿠 하라 라리클라 카스토마라신 골라라 달달레바 바당고로 무가 아지 나이스톨레 두칸고바 아트나고바 이트코 아젠가다 벵글루르가 TS 니낭감마지 가 푸남파남 힉신 카그힘나곤나 니낭감마지 오케 무가 닐로아 밀리히틀라 이들리 도사 오케 삼바르 포글라 아지 나가람 이롭토 아가랄라 카마 인라토 익돌라 호고 아인 무르코신 라기토 니낭감마지 네신 PM 스와니디 로카 이구람 파토 무무가 카탐 알리아루 도베토 하쿠하라 랄리클라 메뉴로신 급급함 라리토쿠 카스토마라 골라라토쿠 푸남파나마 골라토쿠 남룸툼가 아인무르코와 골라라쿠 이자무 무가 아오아오맘 알르바 포리포타리몰라 예두쿠 아젠가다 야들로 안냐무야 푸남파남 아가람 일라 예도드 오고 남룸툼하신 인라도나 아오갓게 포리포타신 인라도나 그다가 호케 칼리탈리 히남가다 드릭다르 호케 아켄 알르나고 카드나 야들롱운 모키스탐 다락바 르드바 엠라 무에드 오고 호 모키스 로케 니갓게 힘네 무레 모레 힐라 예그남고바 이드나 그다가 목목 로케 니갓게 햄바 이남가다 운남 काघिमोदोना उत्तर प्रदेश ग रामपुर लो अकेन दो लोगो का दो पटवाई अमला होगो आकाश उक रोहन अमना माजनानी गो काला मुनुक दोगो दोर लो असाया माजीब दोतो आकाशला रोहन मुन्ये बेग बला असाया अम तुपाकता बनेंतो रंगाम रंगाम ब कब यूत का दसिन आलिकतो कु अकेन टीम गुसिन मोतको क्लीन अप पटवाई अमला टीम अमेन अमलतो हिगी युद्धगा दिगी इजालो ब अप्पी गंगा हिबु अंगुरम हिपु हपातु आकेन तनम सिन पोया ब प्लास्टिक कचराम गपाक्तु आजन गद्दा हिन्य श्री अमरनाथ जी ग यात्रा लो सिन हिपु हपा ओक नारु नीग मुदुम हगदुम येलगिया काघिनाम पोतुम सिन कापतापादा अदना तोरखिनाम बदालोसिन हजार हजार नी गद हपहपा बालो आयुमारो हेम्माब आगरी लायदाक हिनी हो यात्रा इदाखोगो 400 मेट्रिक टनम पोयाना कचराम लाकुमला ओक प्रोसेस लासनिका हपहपा गा आबा होगो प्लेग्रेम्स गद्दसिन येलिकला येघिनाम गो बैका ईगोला अक्क हजारम पोयाना पैसेंजर्स गद्द कोसम दोघितो ई हजारम सिन पोयाना पैसेंजर्स एम रेस्पॉन्सिबल यात्री सर्टिफिकेट सिन जितो होगो यात्रा होगो घोरा ओक्क कच्चर लोक एम बायोगैस ब मोदेनला ओक्क होकई क्लीन एनर्जी लोक स्वच्छ ज्योत लोवम पाका गदागंग ओक्क काले तले हिनम गद्दा